0: મેં સીજી ટાપર હુઈ પર થોડી કારી હુઈ મંગણો અન્યા ભી થયુસ કોના પંટ્રિહન મેં ભી કુંવારી હુઈ મંગણો અન્યા ભી થયુસ કોના પંટ્રિહન મેં ભી કુંવારી હુઈ હરુભરુ કારી ભી કૌન હુઈ પર હા કુછ સાંવરી જરૂર હુઈ કહે ચો રંગ કણકીલો આહે તો કહે મનો ગુણવાન તો આહે પર કદમે કુછ ઘટ આહે કહે ચયો રંગ કણકીલો આહે તો કહે ચયો ગુણવાન તો આહે પર કદમે કુછ ઘટ આહે જેતરા માણું ઓતરિયું ગાલ્યું સંસાર અજબ આ કાડે વન્યન ન્યાણિયું જેતરા માણું ઓતરિયું ગાલ્યું સંસાર અજબ આ કાડે વન્યન ન્યાણિયું જેહી છોકરી બણજી વઈ વડી સાયન્ટિસ્ટ જેહી છોકરી બણજી વઈ વડી સાયન્ટિસ્ટ એ મિલ્યુસ પેકેજ વડો એ મિલ્યુસ પેકેજ વડો કેતરાય કુંવારા છોકરા કરણ લગા પ્યાર અંટાર્કટિકા જી મુસાફરીએ તે સાવણ વંજણ લાય થી વ્યા ત્યાર જેની છોકરી બણજી વઈ સાયન્ટિસ્ટ એ મિલ્યુસ પેકેજ વડો કેતરાય કુંવારા છોકરા કરણ લગા પ્યાર અંટાર્કટિકા જી મુસાફરીએ તે સાવણ વંજણ લાય થી વ્યા ત્યાર મહેરબાની
1: મહેરબાની અશોકજી હિન બહેતરીન પેશકશ લાય સાથીઓ એક સચ્ચો ગુરુ યા શિક્ષક ઇન્સાન કે રુગો કિતાબી જ્ઞાન હી નથો ડે પર સહી ગલત મેં ફર્ક કરણ બ સેખારે થો એ પહેંજે શિષ્ય જો ચરિત્ર નિર્માણ બ કરે થો એહડે હી એક મહાન શિક્ષક એ ભારત જે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જી જયંતી 5 સપ્ટેમ્બર કે શિક્ષક દિવસ કરે લેખ્યો વ્યો આહે હી ડી ગુરુઅન જે સમાજ મેં યોગદાન એ ઉન્હનિ પારા ડિનલ માર્ગદર્શન લાય ઉન્હનિ જા થોરા મનણ જો ડીહ આહે હિન શિક્ષક દિવસ અસી બ પહેંજે ગુરુઅન કે યાદ કયું ઉન્હનિ જા થોરા મન્યું એ ઉન્હનિ પારા ડેખારિયલ વાટ તે હલણ જો પહ કયું ઇન્હી સા ગડ હી 5 સપ્ટેમ્બર મહાન સમાજ સેવિકા મધર ટેરેસા જી પુણ્યતિથિ બ આહે મધર ટેરેસા જી યાદ મેં એ ઉન્હનિ પારા સમાજ લાય કયલ સેવા કે માન ડિયણ લાય હી ડી અંતરરાષ્ટ્રીય દાન દિવસ કરે મલ્હાયો વેંદો આહે દાન રુગો ધન જો ન થીંદો આહે કહે બુખે કે માની ખારાયણ કહે જરૂરતમંદ કે લટ્ટા ડિયણ કહે બાર કે સિખ્યા ડિયણ યા નિસ્વાર્થ ભાવ સા કયલ કાઈ બ મદદ દાન આહે પહેંજો કિંમતી વક્ત કહે ભલે કમ મેં લગાયણ ઉહો બ દાન આહે મધર ટેરેસા જો મનણ હો જરૂરી ન આહે તો અસા સભઈ કો વડો કમ કયું પર નંઢા નંઢા સુઠા કમ કયું ઉહો જરૂરી આહે તો હિન દાન દિવસ તવી બ કહે ન કહે રૂપ મેં કહે જરૂરતમંદ જી મદદ જરૂર કજો દોસ્તો હાણે કાર્યક્રમ મેં બુધંદાસી આઝાદ સૂફી જો હી કલામ